0: वो क्या होता है?
1: अरे टिकुनी पता क्या, इसमें पता है लोग धुएं में अपनी फिक्र उड़ा देते। अरे गाना नहीं सुना क्या तूने?
2: हर फिक्र को धुएं में उड़ाता चला गया।
0: अच्छा तो फिर मेरे नंबर कम आए तो क्या मैं भी ऐसा कर सकता हूँ?
1: अरे कोई भी कर सकता है, तंबाकू तो बड़ा ही कूल होता है।
3: ऐसी बातें बचपन में होती हैं, युवावस्था में या और बड़े होने के बाद भी। लेकिन क्या आप जानते हैं कि तंबाकू या धूम्रपान व्यक्ति के मानसिक स्वास्थ्य के साथ शारीरिक सेहत पर बहुत बुरा असर डालता है। बीड़ी, सिगरेट, गुटखा इत्यादि के सेवन से कई तरह की बीमारियां हो सकती हैं। धूम्रपान करने से धमनियां कमजोर होने लगती हैं और कोरोनरी हार्ट डिजीज या स्ट्रोक भी हो सकता है। सलाह लीजिए डॉक्टर की और हिम्मत बढ़ाइए अपनों की। रेडियो मधुबन द्वारा जानकारी जनहित में जारी।
4: रतन गाना तो घना अच्छा होनी हो, मन खुश हो गया।
5: हाँ कहवे कि अगर मन थोड़ो भी उदास हो जावे ना तो आछो संगीत सुन लो, मन पाछो तरोताजा हो जावे। और सचमुच मारो तो पाछो मन तरोताजा हो गयो, अबे आराम आपा बढ़िया मूड बोल सका।
4: सही बात है, बात हालती थी गंदगी री। देखो गंदगी करने पर भी अच्छी नहीं लगे। आज एक कुत्तो पर भी वही नहीं अपनी जगह माते बैठे ने तो वो साफ सफाई करें बैठे।
5: साची बात ने,
4: तो अपो तो इंसान हो, समझे भगवान की सबसे बड़ी रचना है अपो इंसान।
5: हाँ।
4: और बुद्धि दीदी है, समझ दीदी है, तो आपरो घर रो जो वातावरण है, पास पड़ोस रो वातावरण वो अच्छो राखनो पड़े, साफ सफाई वालो राखनो पड़े।
5: बिल्कुल, असी गंदगी में वो स्कूल वटे नाना नाना टाबर पढ़ाई कर रहा।
4: हाँ
5: एक तरह पापा के वहाँ विद्यालय माँ सरस्वती को मंदिर है।
4: हाँ जन्मे विद्या दान दे बच्चों ने, समझ दे, विवेक दे। और मणिस स्थान रे पास में देखो गंदगी, अच्छी मन तो नहीं लागी।
5: अरे किने लागे कंचन, किने अच्छो लागे असी गंदगी? अब टाबर कम से कम 5 घंटा तो बैठे ही है पढ़ाई करे।
4: हाँ
5: और अब बीमार विवेका किसा अपने कसे मिले याद आयो?
4: हाँ हाँ हाँ वे है नी, दौड़ता दौड़ता हॉस्पिटल जाता था।
5: हाँ आप पूछो तो घरे बेन जी टाइम को नहीं बनू, मारे तो टाबर बीमार है, मारे तो अस्पताल जानो। तो असी गंदगी में और ऐसे माहौल में तो भल भला बीमार वे जावे, टाबर कहीं मोटा ही बीमार वे जावा।
4: सही बात है। देखो आगे वे भाभी सा बैठा था घर रे बांधने।
5: हाँ
4: वे कोई के देखो वे भाभी सा आगे बैठा था अपनो सारो काम काज करे ने घर ने कतरो अच्छी तरह थी व्यवस्थित करे ने वे बैठा। वणन पूछो बे राम राम की करो, कोई करो रिया तो बस काम करे ने मैं तो बैठा हो
5: घर के डेरी फीस बैठा। हाँ। आया घ्या को मुंडो देख रहा वाने कट्टे बाने जानो ही नहीं पड़े।
4: देखो
5: वाका घर का बानू जतरा मनक निकल रहा है, आराम बोल लो बात कर लो।
4: आ चीज शहरों में कटे पड़ी
5: नहीं, नहीं शहरा में तो कंचन सब आप आपका बंद फ्लैट में रहे, एक दूसरा को मुंडो ही नहीं दिखे।
4: पास में पड़ोस में कौन रहे वो पता ही नहीं चले, कौन मर गयो कौन जिंदो है वो पन भी ठानी पड़े।
5: अच्छी बात है।
4: सही है।
5: और वे कसा कह रहा कि भाई मैं तो वेगी उड़ जाऊँ, सब काम निपट आराम बैठी हूँ, अबे चार जने आवे तो ही मने चिंता नहीं।
4: हाँ रतन आगे देखा था वे भाभी सा कह रहा बैठा था आराम थी मौज मस्ती थी अपने आंगन में बैठा था।
5: अरे वे कसे आपनो राम राम भी किदो और कसे बोलिया कि भाई मैं तो बेन जी वेगी उड़ जाऊँ, सब काम कर को रही आराम बैठ जाऊँ, मारी घर की डेरी काट है, आया गया को मुंडो ही दिखे बात ही वे।
4: सही बात है। आजकल कटे पड़िया है पास में कौन बैठे कौन उठे करने कोई खबर नहीं पड़े, शहरों में तो कौन है जिंदो और कौन मुर्दो है वो पन भी ठानी पड़े। लेकिन देखो आवता जावता लोगों ने आपो मलो बैठो एक दूसरा रा हाल चाल पूछो कतरो अच्छो लागे।
5: आपा ही कतरा 5 मिनट उभारिया।
4: हाँ और उन्हारे आगे कतरी साफ सफाई।
5: हाँ।
4: खुद के मारी नालियरी में जो मोरे आंगन है उनने बांधने नालियरी सफाई में खुद करूँ और सुबह सुबह बुआरो निकाल दो आप सड़क माते।
5: हाँ।
4: तो एक देखे ने दूसरा रा घर वाला पन भी निकाले।
5: साची बात।
4: हाँ तो एक देखे ने दूसरो निकाले, एक री गंदगी देखी तो दूसरो पन भी निकले, बोले मारो का जाए।
5: हाँ
4: वो करे तो मारे को जाम ही नहीं करूँ।
5: अरे घनी जगह पे देख कंचन खुद का घर का बानो तो सफाई कर दे, कचरो पड़ोसिया में हरका दी।
4: नहीं वो तो नहीं, एक दूसरा ने कर सहयोग देना वही सबसे बड़ी बात है कि मैं करूँ तो मने देखे कोई और पन भी करेला।
5: वही
4: तो वो अपरे अपने एक अड़ोसी पड़ोसी रो सहयोग पन भी वे, अपरे सरकार नगर पालिका रो पन भी सहयोग वे ने? तो एक दूसरा साफ सफाई राखो तभी तो गांव साफ सफाई वालो वेला, शहर साफ सफाई वालो वेला, देश साफ सफाई वालो वेला।
5: अरे कोई आवे तो माने भी अच्छो लागे।
4: हाँ।
5: जैसे आपा गया पहली गंदगी देखी तो आपा नो માથો ચડી ગયો અને આગે જ્ઞાન સફાઈ દેખ આપ ખુદ તારીફ કરવા લાગ્યા કરે વાહ કતરી સફાઈ હે
4: ગલી કતરી અચ્છી થી સુહાણી થી ભલે ગલી મેં બેઠો
5: હા
4: હે ને તો કતરો અચ્છો લાગે આગે મંદિર પણ ભી કતરો સુહાણો તો
5: અરે મંદિર પે તો
4: કણનો મંદિર તો મન તો યાદ હી નહીં આવે
5: ગોગાજી મહારાજ કો
4: અચ્છા ગોગાજી મહારાજ ગોગાજી મહારાજ નો નામ હુણી આપ
5: હા સુણ્યો ને યાકા ગુરુજી ગુરુ ગોરખનાથજી વાકા આશીર્વાદ ગોગાજી કો જન્મ વ્યો
4: અચ્છા અચ્છા મેં પણ ભી એક કથા હુણી હતી જણમે કે ગોગાજી મહારાજ રો જો ગોગાજી રો જો મંદિર વે પણ મંદિર મેં જણને પણ ભી સાપ કાટે ની વે જાય તો વણો સાપ રો ઝેર ઉતર જાય અને વાસ્તે વણો ને સાપોરા દેવતા કે
5: અચ્છા અચ્છા ઓર બાકી પૂજા ભી કરની પડે
4: હા હા વણો રે ઘોડા વે ઘોડા માતે વે બેટોડાવે
5: હા
4: તો મંદિર પણ ભી અચ્છો લાગે ફિર મેં દેખ્યો કે હા જો કથા હુણી હતી વાસ્તે મેં સહી હે દેખો ઘોડા માતે વિરાજ્યો રાવે કતરો બડો પેડ હે અત્યાર ટાઈમ રો પેડ એ સુખ્યો ક્યારો મને તો સમજ મેં નહીં આવે
5: આપ પૂછ્યો નહીં બતાવે દો સાલ વો સુખ્યોડો હે
4: હા લેકિન
5: એક હર્યો પત્તો ની ટેન્યા ટેન્યા સબ સુખ ગઈ
4: લેકિન મેં માતાજી કોઈ બોલતા હતા કે એને યુસ નહીં કાટાવે બધો સાલ વ્યા લેકિન યુસ નહીં કાઢ વિધિ વિધાન થી કાઢવા પડે બોલે
5: આની વાસ્તે ઠૂઠા કે દો સાલ ખડો હે પર મને કાટી નહીં રહ્યા ક્યુંકી મને વિધિ વિધાન કાટનો પડે ઓર ફેર દેવી સ્થાન પે એણ વાસ્તે
4: લેકિન સચ મેં હું પણ ભી કોઈ રાજે મન તો કોઈ સમજ મેં નહીં આવે કે ભાઈ જબ સુખી હોય તો મને નિકાલે દૂસરો તો લગા શકો નહીં
5: અરે યો પેડ સોચ થું કંચન કે યો પેડ કતરો પુરાણો હે અણી ભે કતરા લોક તો નીચે બેઠ્યા વે છાયા ખાધી વે કતરે પશુ પક્ષી એ ભી આઈ કિલોર કીધા વે ભાઈ પંખીઓ તો કિલોરી કરે ને
4: હા
5: ઓર લોક બાગ કતરી છાંવ લીધી વે હવે દો સાલ બિચારો હસો વે ગયો તો આપણને દેખો ની શું આર્યો
4: નહીં સહી વાત આ તો આપની દાસ્તાન બખાન કરે રહ્યો પેડ કતરી પીડ્યો ને તૈયાર કીધો હે કે બાલ બચ્ચા તો ઝૂલા લગાવે ને ઝૂલિયા વે વણ માતે
5: હા
4: લેકિન સચ મેં અગર અંશ્રદ્ધા નહીં વે તો મેં તો સોચું કે ભાઈ વણને ભાઈ પેડ વિધિ વિધાન જો ભી કરનો વે નિકાલે અને દૂસરા પેડ લગાવ તો ફિર હરો ભરો તો
5: હા ભલે લીમડો લગાવો ભલે પીપલ લગાવો
4: હા કુછ ભી લગાવો
5: હા
4: લેકિન વો બોલે કે બિગર અંતી તો કાટે દો સાલ યુસ ખડે દો સાલ મેં તો એક દૂસરો પેડ વરે એક નયો તૈયાર વે
5: હાચી વાત હે કાકી આજ ભી વણી સ્થાન પે કતરા લોક જમાવે વે સુબે શામ તો ભીડ પડે કાકી ગોગાજી મહારાજ કો મંદિર હે ઓર અટે તો ભક્તા કી ભીડ પડે હી હે ગામ કા વચ્ચે વચ્ચે
4: સહી વાત હે સબરી શ્રદ્ધા વે આ તો શ્રદ્ધા ભાવના થી પૂજે હે વણનો ભજન કરે આગે દેખ્યા તા આગે ર જો એક જો ગલી ર ગલી મેં કતરા મકાન તા લોક કમાઈ રે વાસ્તે દૂર દરાજ થી આવે ઓર છોટા છોટા રૂમો મેં રહે રહ્યા હે મકાન બનાવે
5: અરે આખી ગવાડી તો એક અને મહિનો કતરા કમરા બન્યા સકા છોટા છોટા રૂમ રસોડો રૂમ રસોડો
4: તો જણા પૂછ્યો વણાને તો કઈ કે ભાઈ પેટ વાસ્તે તો કટે કટે જાણવું જ પડે અને મેં પણ બેરા જો વણાને પૂછ્યો તો ઠંઠાએ કોઈ કયો નાવા વાસ્તે ને લેટ્રિન જવા વાસ્તે એક અત્રા ઘર વસ મેં દોઈસ વણ્યો રાય
5: અરે મેં તો બાથરૂમ બન્યો ડાય લેટ્રિન તો બન્યો ડી કોને ખુલ્લા મે જાવે
4: અચ્છા
5: હા જદી તું કઈ સુણ્યો કંચન
4: અરે મન તો ઓ તો નહીં સુણ્યો મેં તો એ સમજ્યો કે લેટ બાથ દોનો એ હે અત્રા મન કો
5: રાસ્તે
4: સાર્વજનિક હે
5: નહીં નહીં નહીં અત્રા કિરાયેદાર હે કમસે કમ 15-20 કિરાયેદાર રહે રહ્યા સબકા વચ્ચે ખાલી ચાર બાથરૂમ બન્યા સકા ભાઈ છોટા છોટા બાલટી રખ દો તો ખુદ કીકર બેઠો અને ખુદ બેઠ જાવ તો બાલટી કીકર રખતા ભાઈ આપા તો દેખ્યો એક બાથરૂમ ખોલની
4: સચ મેં રાજસ્થાન મેં કતરી મર્યાદા રહે એક ઔરત વાસ્તે હા ને આજ એક ઔરત વાસ્તે બાથરૂમ પણ ભી નહીં હાલ
5: એક તરફ તો કેવાય ઘૂંઘટો કાઢો ભાઈ દાંત કે મુંડો કે નાક કઈ ભી નહીં દીખણો છાવે
4: દેખો મર્યાદા આત્રી અપો મર્યાદા રાખો રાજસ્થાન મેં ઔરત ને એક આજ એક અપો ગયા ને જબ દેખ્યા તો ઠા પડ્યો કે ભાઈ બાથરૂમ પણ ભી નહીં હે કઈ ઔરતો પણ ભી તો ઈસ કે મો એક બાથરૂમ તો સાર્વજનિક મેં જાણો પડે નહીં તો મો તો કે ઘર મેં જ પડદો લગાન મેં બાલ્કની મિસ કરદો ના લો
5: ઓર એક તો આ પાત્રો લાંબો ચોડો ઘૂંટો કાઢા દૂસરો જે લેટ્રિન ભી નહીં બણા રાખી ખુલ્લા મેં જાવે હવે ખુલ્લા મેં જાવે તો આધી ગંદગી તો યું વેવે
4: ગંદકી વેસ ની એક મર્યાદા કટે આજ પઢા લિખા આપો હો ઓર અચ્છી જગે રો રહ્યા લેકિન અન ચીજ માં તો અપન શરમ આવે ભૈયા
5: શરમ જ આવે ને
4: અત્રી વ્યવસ્થા તો ભાઈ કિરાયે વાલા રો પણ ભી વેણો સીજે મકાન માલિકો ને પણ ભી વેણો સીજે
5: હાચી વાત હે આજકાલ તો કંચન મકાન બનાવે ને વિકા પેલી લેટ્રિન બાથરૂમ પેલી બનાવે કે નહીં ભાઈ આપણો કિરાયેદાર કઠે જાય
4: અરે કાલે ઉઠે ને આપરી છોરીઓ બળી વે કટે જાય ચલો પુરાણા મનક તો જીવ તું જાય ને વે આપણને ટાઈમ નિકાલ દે આજકાલ પીઢી કી કર જઈ લે ભાઈ શરમ તો આવે ની
5: ભાઈ, શરમ આવે,
4: મર્યાદા હે. આજકલ નો જમાનો પણ ભી નહી હે, ખુલ્લા મેં કોઈ જાય નહી, એક અપની ઇજ્જત રો પણ ભી સવાલ વે.
5: સહી હે,
4: લેકિન વેશ કહે નહી કે રોજી રોટી વાસ્તે કો કરનો પડે, એરી જગે પણ મેં રહેણો પડે.
5: આ બિચારા વે કહેવે, વો નહી કહેણા તે પેટ કરાવે વેટ, જો વે આપણને નહી કહો કે કઈ ખરાબ એનજી હોઉં, મકાન મેં ભી રહે સકા, પર પછી કિરાયો ઘણો બઢ જાવે.
4: સહી હે,
5: તો કટુ લાઈન ભરા બિચારા, કામ ભી અતો કોઈ ખાસ તો વાંકે કામ ધંધો હે નહી હે, છોટો મોટો કામકાજ કરે. આવાની છોટા મોટા કામકાજ મેં વે પછી 3,000-4,000 તો કિરાયો નહીં ભર શકે. આની વાસ્તે વે કે માં દુઃખ વેટર્યા કઈ ભી કર્યા પરવા, થોડો કમ કિરાયો અઠે જો એક તરફ, જો તો ઘર એક તરફ બન્યો શકો તો બિચારા સબ ખુશ હે, ઓર કસે ઘેર્યા કબે હે જીમે મામા કે ખુશ હા.
4: લે મહેંગાઈ રે જમાનામાં કો કરી પછી, કે વે ખુદ જ કહેતા હતા જબ કપડા ધોવે રે છોટો છોટો બાલ્ટી મેં લઈને કપડા ધોવે રહ્યા એને, ઓર બોલે એકાવત્રે પાણી આવે.
5: હા
4: હે,
5: પાણી કો દુઃખ, સગલી બાત કો દુઃખ, ફિર ભી કઈ કરે ઇન્સાન.
4: તાબરો ને નેલાવણા ધોલાવણા, સ્કૂલ ભેજના, ઘરા પણ ભી બર્તન હે, ખાવણો પીણો, કતરો પાણી તો જાવીશ ને, થોડો બહોત તો સહી જઈશ, એકાત્ર પાણી વો પણ ભી થોડો સો આવે, કો કરીલા પછે.
5: વહી તો કંચન, કોઈ કોઈ બાતા ગામ કી બઢિયા ભી વેવે, તો કોઈ કોઈ બાતા આસી ભી વે, તો યુ લાગે કે ઇન્સાન કો સબકો ધ્યાન રાખણો છાવા, ભલે મકાન માલિક વો કે કોઈ ભી વો,
4: સબરો ફર્જ વે. મેં તો કો
5: હા
4: હે ને, કે સબને એક અપની જિંદગી રોશનો છે, અગર મારે માતે આ ચીજ વીતે તો મેં કો કરું, એવું પણ ભી દૂસરો વાસ્તે પણ ભી હોશનો સીજે. તો હરેકને બચત કરની ચીજે હે ને, તો હમ સબને સહયોગ દે શકો, પાણી પણ ભી થોડો હે ને, તો સબરે સહયોગથી એક અન ટાઈમ રો પણ ભી ટાઈમ નીકળ જાયલા, આગે વાળી બારીશ અચ્છી વે ભગવાન રે દયાથી, ઓર સબરી ખેતી બાડી ભરપૂર વે.
5: બસ આપણી તો યહી શુભકામના હે સબકા વાસ્તે, કે ભાઈ વરસાદ હોઉં વેવે અને સબ પાણી કોઈ તકલીફ નહીં દેખે. ભલે કંચન તો ભાઈ કામ કર નહીં વેઈ, પર મારે તો કામ હાલ તક બાકી હે, રોટી બનાવવાનો બાકી હે.
4: તું કોઈ વાત કરે, મારે પણ ભી કામ ઈસ જીયો હે.
5: તો લે હવે ચાલા, હવે આપા ઓર ભી ચાલા ઘુંબા જદી વાત કરા આબાનું, હવે મેં જાઉં.
4: ઠીક હે, મેં પણ ભી ચલું. હા ધ્યાન રાખજે તારો.
5: વાહ ઠીક હે, રામ રામ.
4: રામ રામ.
5: આવજે
4: આવજે.
5: તો આપ સબને ભી રામ રામ, સુનતા રહો,
4: મુસ્કુરાવતા રહો.
5: રેડિયો મધુબન